0: 아니야? 해외파이니까 절대 기준이 자신의 대안의 발견이 무슨 스카라죠?
1: 저런 사람들이 너 네 사람
2: संचालन भइरहेको विपद तयारी उत्थान शीलता तथा सबलीकरण परियोजना द्वारा जनहितका लागि जारी सन्देश